0: અહીંયા હમ સફર દોસ્તો આપણો સમાજ કાર્યક્રમ રમાઈને રેડિયો મધુબન ને સુનવા વાળા સગલા શ્રોતાઓ ને કેસી જિનગર રહા ઘણા ઘણા રામ રામ ગણી ખમ્મા અને જય માતા દી. આપ સુન રહ્યા હો બ્રહ્મા કુમારી રો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો મધુબન, સુનતા રહો મુસ્કરાતા રહો. શ્રોતા બંધુઓ અન કાર્યક્રમ રમાઈને આપો સમાજ રમાય ફેલેડી કુરૂતિઓ રે બારા મેં બાત કરો હો, અને અલાવા અપરે ભારત દેશ મેં કઈ જાતિઓ વે વણા રીતિ રિવાજ રે બારા મેં આપો બાત કરો હો સમાજ રા બંધુઓ થી, ઓર સમાજ રમાય જાગરૂકતા લાવવાની કોશિશ કરો હો. અને અલાવા આપણે સમાજ રમાય કઈ સમાજસેવી બંધુ વે વે તો વણોરા વિચાર અપો લેન લોગો મેં જાગરૂકતા લાવવાની કોશિશ કરો હો, તો અણમે આપો સમાજ રા બંધુઓ રો વિચાર ભી લો હો. તો અમે આપો ફૂટલે હપ્તે આચાર્ય સમાજ રા રીતિ રિવાજ રે બારા મેં જાણકારી લેતા હતા, વરના આગલા ભાગ મેં આપો અમે આજ કે અણોર સમાજ રા બારા મેં પૂછો હો કે અણોર સમાજ રા ઓર રિવાજ હૈ તો વરના બારા મેં જાણકારી લઈ હો. તો સૌથી પહેલા આપણે મહેમાન કિશોરીલાલજી રો સ્વાગત કરો હો. કિશોરીલાલજી આપરો રેડિયો મધુબન માં સ્વાગત હે.
1: બહોત બહોત ધન્યવાદ આપને, મેં આભારી હું આપરો કે આજ આ ઇસ પ્લેટફોર્મ માતે મને યાદ કર નો કુછ મારા સમાજ રો કુછ મારા રહેવા રો વાતાવરણ રો જાણકારી આપ લોગ હાસિલ કરો હો. મને આશા એ નહીં પૂર્ણ વિશ્વાસ હે કે આ અવાજ મારી જન જન મેં જાવેલા જો ભી મારા આચાર્ય બંધુ યા સમાજ રા દૂજા ભી લોગ હુણેલા તો વિનારા દિલા મેં જો મારા પ્રતિ ગલત ભ્રાંત ઘૂસી ઉડી હે વે જરૂર જરૂર દૂર વેવારી કોશિશ કરેલા.
0: ઠીક હે, તો શ્રોતા બંધુઓ અપણે મહેમાન રો પરિચય હુઓ ઓર આપને સબને રોમ રોમ કિયા હૈ. તો શ્રોતા બંધુઓ આપરો ભી રેડિયો મધુબન મેં સ્વાગત હૈ. તો અમે આપણે મહેમાન ને પૂછો હો કે આપણે સમાજ રમાય કોઈ બંધુરી મૃત્યુ વે જાય તો કા રિવાજ કરો.
1: મારે એન હિન્દુ સંસ્કૃતિ રે હિસાબુ
0: જી
1: ઓર બ્રાહ્મણ સમાજ રે હિસાબુ
0: જી
1: ભારત દેશ રે મેં 360 બ્રાહ્મણારી જાતિયા હૈ.
0: કેટલી વે? 360 જાતિયો.
1: જિન મેં જૈસા મારા પુરખા બતા રહ્યા હૈ અલગ અલગ કોઈ કિન ઋષિ રી સંતાન વિન મેં અલગ અલગ ઋષિયા ની સંતાન અલગ અલગ પ્રકાર નિયમ વણી વળા હૈ. મૃત્યુ મેં મારે વિશેષ કરને આચાર્ય સમાજ ઓર દૂજો કઈ વે સા જેડો દેશ એડો વેશ.
0: અચ્છા, મતલબ આપરો કેવારા મતલબ જેરો એરિયા માં આપ રહો વન એરિયા રા રિવાજ આપ મોને હાલ હો. ઠીક,
1: અગર વિન રિવાજ ને નહીં માના તો એક મત હસીરા પાત્ર ભી બણા હા ઓર છોકો ભી નહીં લાગતો.
0: અચ્છા,
1: ક્યુંકિ જિન સમાજ રે કરને આપ રહા વે આપણે ભાઈ રે સમાન વ્યા કરે તો જો ભાઈ ના સમાજ મેં રહીને આપા કર્મ કરા એડ વે માને હટે દેવ યોગ જો કોઈ 100 સાલ પૂરા વે યાની મૃત્યુ વે જાય તો બકાયદા જવાન મૃત્યુ વે હે તો અત્યંત દુઃખ વે છોટા છોટા બચ્ચા વે વા સજા મેં ભી ભૂખ દિયોડ હું. લેકિન અગર પૂરા બૂઢી મોત વે હે તો જવાન મોત મેં તો કઈ વે કે થોડો દુઃખ જ્યાદા વે તો સાધારણ રૂપો બકાયદા મોત મરકત મેં ગાંવ વાળા એકત્રિત વે વેન આદમી આપણા ભાઈ કુટુંબ વાળા પૂતલા ને નવાવે ધોવાવે ઓર એક સીડી અમે થોડી થોડી આજકાલ પક્કી બની હોય લોખંડ આવી ગઈ હૈ બાંસ મિલનો કમ હો ગયો હે એને હિસાબો અમે કઈ કે વા આરતી ગૂંથી જાય ઓર ગાંવ વાળા બેઠને ગૂંથ્યા કરે ઓર પછી હટાઉં. પહેલા અગરવાલ ધર્મશાળા અવરોડ મેં તે વિનારો લકડારી વ્યવસ્થા હતી અમુક ચિઠ્ઠી કટતી ઓર 100 કંડા ઓર લકડી દી જતી હતી. આજ ભી પડતા હૈ લેકિન એની રેટ બહુ ઊંચી ગઈ પરી. મારા ગામ વાળાને મેં બહુ બહુ ધન્યવાદ દઉં, વિશેષ કરીને સાતપુર વાળાને ઓર વિન કાર્યકર્તાને મારો બહુ બહુ નમન હૈ જિન્હોને અથક પ્રયાસ કરીને પુણ્ય ધરતી જો શમશાન હોતા હૈ અમને બણાવવા વિના આપ આપણો પૂરો પૂરો સહયોગ દિયો, સમય ભી દિયો, ઘર ઘર જાન ચંદો ભી દિયો ઓર લકડીની વ્યવસ્થા કરી. આ એ ગામ વાળાની અસીમ કૃપા હું ઓર એનારી મહેનત રંગ લાઈએ. કુછ નેતા લોગ વિયા, કુછ મારા વાર્ડ મેમ્બર વિયા, એન લોકો ભી કઈ મહેનત કરા ઓર લકડી રી બડી અચ્છી સાતપુર શમશાન મેં વ્યવસ્થા કરી હૈ. વોટા હેન્ડપંપ બોર ખોદ્યા ગયા હૈ, લાઈન નું પાણી આવી રહ્યો હૈ, નાવા ધોવારી વ્યવસ્થા કરી હૈ. ઓ સુંદર કામ મારા ગામવાસી ઓર સાતપુર વાસી મિલને કર્યો હૈ. મેં એના રો તહે દિલ નું હાર્દિક અભિનંદન કરું ઓર મેં લાલી પીઢી ને ભી આશા કરું કે ઓ પૌધો જો લગાયો હૈ ઇન મોક્ષ રે સ્થાન ને કઈ કઈ જગ્યા દેખો જૈસે માં સીતપુર દેખના આયા માં જામનગર રેલવે ઓન ડ્યુટી જાતા વટે દેખી તો શમશાન અલગ પ્રકાર એડો લાગે જૈસે સ્વર્ગ મેં આઈ ગયા. તો આ એક પવિત્ર ભૂમિ હૈ. એક છોટો સો માને અનુભવ હૈ જબ અગર કોઈ પુતળા ને લઈને મેં બાળવા જાવા ઓર વટે નદી કને બેઠા હુઆ યા કોઈ શમશાન મેં બેઠા હુઆ તો માને સિર્ફ વિન આદમી અચ્છા યાદ આવે જવા વાળા નો દુઃખ હોય કે આજ ઇતો બડો પરિવાર કરીને છોડને ગયો આ સમાજ મેં એડો કરને ગયો એડો કરને ગયો तो विन जगह कितनी आत्म शांति मिले है। अगर विन जगह ने आप पवित्र नहीं बनावा, विन जगह ने अच्छा उद्गम नहीं करा, और रस्सो तो एक दिन हैगा नहीं जानो है।
0: आपकी बात से सहमत हूँ कि भाई सातपुर गांव में एक अपने गांव वाला सब मिले ने एक शमशान घाट बनाया है, ठीक है।
2: हाँ तो श्रोता बंधुओं, अपने मेहमान किशोरी लाल जी आचार्य है जो अपने समाज रीति रिवाज बता रहे है, और भी आप उन्होंने समाज रीति रिवाज जोड़ोला पर वनती पहला एक छोटो सो ब्रेक लो हो, ब्रेक के बाद में फिर आप उन्होंने समाज रीति रिवाज जानोला। आप सुन रहा हो रेडियो मधुबन, सुनता रहो मुस्कुराता।